એ પણ કાર્યક્રમ સુણે સબ રેડિયો દગડિયું કો મે મંજુ બોરા પ્યાર ભરી નમસ્કાર સ્વાગત છે દગડિયો આપુ સબ જાણ્યા આપણ મનપસંદ કાર્યક્રમ એ પણ આજ અંક મે દગડિયો એક તો ગરમી ઉક દિન ફિર મે ઇથા ઉથા ખેડી કુડ કરકટ ફિર મે બટી ઉડને વાલ માખ મચ્છર મુર ઓર વિષાક્ત દુર્ગંધ યે જદુક લે કુડ હમો કો દેખ્યું યે કે દુહર દુની બટી જો કેઉં હમારા હું या हमार घर बटे निकलो जब भली भान निस्तारण नहीं है सकन तो बेहतरती